0: कसं काय मंडळी।
1: चौराणु 95.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो।
2: गुजराती गीतोनो दैनिक कार्यक्रम आवो अमारी साथे साथे दररोज 10 થી 11।
3: Your song, your station, playing 24 hours a day, 7 days a week, on my favorite station,
4: RM3 Manoranjan Radio.
1: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો। તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। આજનો દિવસ છે રવિવાર, તો રવિવારના દિવસ મજા માણવાનો દિવસ હોય છે ને રવિવારના દિવસે જ નહીં, જ્યારે આપણે વાત કરીએ તો રવિવારના દિવસે ઘરના બધા સદસ્યો ઘરે હોય છે ને સાથે આનંદ કરે છે અને મજા માણે છે ને સાથે બહાર ફરવા માટે પણ જાય છે। તો કહેવાય છે ને કે ભાઈ કોઈના ખરાબ સમય પર હસવાની ભૂલ ક્યારેય ના કરવી, કારણ કે આ સમય છે સાહેબ ચહેરાને બરાબર યાદ રાખે છે। જ્યારે કોઈનો ખરાબ સમય ચાલી રહ્યો હોય છે ને ત્યારે કોઈ પણ દિવસ હસવાની ભૂલ ના કરવી જોઈએ, કારણ કે આજે એનો છે તે આવતીકાલે તમારો પણ હોઈ શકે છે। તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ રાજેશ અને સુજાતાના અવાજમાં લેવામાં આવેલું।

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમ નામ જ છે આવો અમારી સાથે. તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ ને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારા ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મારતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ તમારા માટે.

શ્રોતાઓ તમે હમણાં સાંભળી રહ્યા હતા હેમંત ચૌહાણના અવાજમાં ગીત. તો ગુજરાતી ગીતોની મજા મળતા આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. તો કહેવાય છે ને કે ભાઈ સમજુ માણસ ઘણું બધું માણસોને જાણતો હોય છે, એટલે કહેવાય છે ને જે સમજણ વ્યક્તિ હોય છે ને ઘણું બધું જાણતો હોય છતાં પણ અજાણ્યાની જેમ વર્તન કરતો હોય છે. ના બોલવું એ તેમની કમજોરી નથી હોતી, પણ એનું મૌન રહેવું એ જ સૌથી મોટી એની તાકાત છે. તો ચાલો ગુજરાતી ગીતોમાં મજા મારતા આગલું ગીત લઈ લઈએ. તૃપ્તિના અવાજમાં લેવામાં આવેલું

શ્રોતાઓ, લાઈફમાં આપણને ઘણી બધું વસ્તુ જે હોય છે ને આપણને પાઠ ભણાવી જાય છે ને, તમારે ફક્ત શીખવા માટે જ તૈયાર રહેવું જોઈએ. કારણ કે ઘણા બધા વ્યક્તિ આપણા લાઈફમાં આવે છે તો આપણને ઘણો બધો પાઠ શીખવાડી જાય છે, આપણે ખાલી એના માટે તૈયાર રહેવું પડે છે. તો ચાલો ગુજરાતી ગીતોનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઉડાન છું એલ્બમમાંથી લેવામાં આવ્યું.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. તો શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ કોઈનું ખરાબ એટલું જ કરો જ્યારે પોતાના ઉપર આવે ત્યારે તમારી પાસે એને સહન કરવાની શક્તિ હોય છે. એટલે કહેવાય ને કે ભાઈ લોકોનું ખરાબ કરવા પહેલાં એટલું વિચારવાનું કે એ પણ તમારા પર ખરાબ વસ્તુ આવે તો તમે સહન કરી શકો કે નહીં. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લે દીપાલી સુમાના અવાજમાં લેવામાં આવેલું.

બસ ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.